0: અરે અરે અરે, આ ફક્ત શો નથી, આ તો ગુજરાતનો અંદાજ છે. એ હાલો, કમલ કંટારિયાની સાથે ઇસ્ટ એફએમ પર.
1: નો વન પ્લેઝ મોર ઓફ યોર બોલીવુડ ફેવરિટ્સ.
2: ગુલાબી સાડી અને લાલી લાલ લાલ, ઓ માહી કિતનો કી લવ સ્ટોરી આ કેસરિયા તેરા.
1: ઇસ્ટ એફએમ, કેન્યાસ પ્રીમિયર એશિયન મિક્સ.

0: the 2026 IPL update, brought to you by Juracoat.
1: Gujarat Titans and Royal Challengers Bengaluru રમી રહ્યા છે IPL finals in Ahmedabad Namo Stadium માં અને સ્કોર કેતા મને બહુ દુઃખ થાય છે પણ 55 રન્સ ફોર ધ લોસ ઓફ 3 વિકેટ્સ 8 ઓવર્સ પછી ગુજરાતનો સ્કોર છે અને અત્યારે બેટિંગ પર છે જે બટલર અને ધ નેક્સ્ટ બેટ્સમેન ઇઝ ઓફ કોર્સ ઓન રૂટ મજા નથી આવતી મને લાઈવ વિન પ્રોબેબિલિટી 23% એવું લાગે છે કે ગુજરાત ટાઇટન્સ જીતશે અને 77% એવું લાગે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ જીતી જશે અને બેટિંગ પર આવી ગયા છે જે બટલર સાથે ડબલ્યુ સુંદર અને મોર અપડેટ સ્ટે ટ્યુન્ડ ઓન ઇસ્ટ FM.
0: Juracoat Real Rock, the premium textured exterior finish that stands strong against sun, rain and dust, holding the crease and keeps your walls standing tall over and over. Visit Juracoat.com. Juracoat. Ask the experts.